0: પાલ શર્મા પ્રદેશમાં કાનૂન વ્યવસ્થાના હાલાતનો જાયઝો લેવણ સારું આજ અહેલકારા સાથે જયપુરમાં મારા રહેવાસ માથે મીટિંગ કીની મુખ્યમંત્રી અપરાધ માથે કાબૂકરણ અર કાનૂન વ્યવસ્થાના મોજુદા હાલાત બારામાં ચર્ચા કીની અર અહેલકારા જરૂરી હુકમ દીના મીટિંગમાં ગૃહ વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ ભાસ્કર એ સાવંત પોલીસ મહાનિદેશક રાજીવ કુમાર શર્મા એડીજી ક્રાઇમ અર જયપુરના પોલીસ કમિશનર સમેત કઈ આલા અહેલકાર મોજુદ હા મુખ્યમંત્રીની સદારતમાં કાલ રાજ્ય કેબિનેટરી મીટિંગ પ્રસ્તાવિત હૈ પીએમ ગતિશક્તિ યોજના સ્વરૂપિયા આજ 5 સાલ પૂરા ફેંક્યા એ મોકે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સોશિયલ મીડિયા પોસ્ટ રેઝરીએ કહ્યું કે ઈ યોજનાઓ બહેતર પ્લાનિંગ સમન્વિત નજરિયા અર નુઆ સંપર્કાને પણ સફર આસાન બન્યો અર ઉદ્યોગ કારોબાર અર નોકરી ધંધા સારું નુઆ ગેલા ખુલ્યા એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેરું સુન રહ્યા હો પ્રદેશ રા 16 આરએએસ અહેલકારાને તરક્કી દેર આઈએએસ બનાઈ ચ્યા હૈ કેન્દ્રીય કાર્મિક અર પ્રશિક્ષણ વિભાગ ઈ બાબત હુકમ જારી કરતી ના હૈ આઈએએસ બનવાવાળા અહેલકારામાં આરએએસ એસોસિએશન રા અધ્યક્ષ મહાવીર ખરાડી અર મુખ્યમંત્રી રી સંયુક્ત સચિવ અંજુ રાજપાલ શામિલ હૈ આઈએએસ બનવાવાળા એ સકળા આરએએસ અહેલકાર 1998-1999 બેચ રહા હૈ પ્રદેશ માં આવતા દિના ફેમણવાળા પંચાયત ચુનાવ રા પહેલા દોર સારું પરચા દાખિલ કરણ રો કામ આજ પૂરો ફેંક્યો નામ પાનારી કાલ જાંચ કરી જાવેલા પરચા 15 ઓક્ટોબર ને દોપહેરા પાછા 3 વાગ્યા તાઈ પાછા લિયા જા સકેલા ઈ પાછા ચુનાવ લડવા વાળા ઉમેદવારા ને ચુનાવ ચિહ્ન આવંટિત કર્યા જાવેલા અર ઉમેદવારા રી લિસ્ટ છાપી જાવેલા ચુનાવ રા ઈ દોર માં 16 જિલ્લા માં જિલ્લા પરિષદ અર પંચાયત સમિતિ રા સદસ્ય રા ચુનાવ સારું 22 ઓક્ટોબર ને વોટ પડેલા ઈ વિચે ચુનાવ રા દૂજા દોર સારું લોક સૂચના જારી કરતી રીચી હૈ વોટ દેવણ બાબત જાગ જગાવણ સારું લગાતાર ભાંત ભાંત રા કાર્યક્રમ રાખ્યા જા રહ્યા હૈ અર વોટ દેવણ રા પાત્ર લોગાઓ વોટર લિસ્ટા માં નામ મંડાવણ રી અરજ કરી જા રહી હૈ રાષ્ટ્રીય શિક્ષા નીતિ રા તેત સ્કૂલ અર ઈ પાછે આલા દરજારી ભણાઈ રા હલકા માં સુધારા રી ખાસ શરૂઆત કરી છી હૈ સ્કૂલી શિક્ષા રા તેત સમગ્ર શિક્ષા જાદુઈ પિટારા નિષ્ઠા વિદ્યા સમીક્ષા કે કેન્દ્ર અર ડિજિટલ શિક્ષા સમેત કે નુઆ કામ શરૂ કરી ચ્યા જદકે ઊંચા દરજારી ભણાઈ લિખાઈ માય મલ્ટીપલ એન્ટ્રી એક્ઝિટ અર રાષ્ટ્રીય ક્રેડિટ ફ્રેમવર્ક સમેત કે દૂજા કદમ ઉઠાઈ ચ્યા પેશ હૈ એક રપટ
1: શિક્ષા મંત્રાલય રાજ્ય સરકારે યુજીસી એઆઈસીટીઈ એનટીસીઈ એનસીઈઆરટી ઓર સીબીએસઈ કે સાથ વિશ્વવિદ્યાલયો કોલેજો ઓર સ્કૂલો મે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 કે વિભિન્ન પ્રાવધાનો કો લાગુ કરને કી દિશા મે કામ કિયા જા રહા હૈ એનઈપી મે સ્કૂલી શિક્ષા મે આઈસીટી લેબ ઓર સ્માર્ટ ક્લાસરૂમ્સ બનાએ જા રહે હૈ દીક્ષા ઓર પીએમ ઈ વિદ્યા કે જરિયે ડિજિટલ શિક્ષા તક પહોંચ બઢાઈ જા રહી હૈ ભારત નેટ પરિયોજના કે તહેત ગ્રામીણ क्षेत्रों के सभी सरकारी माध्यमिक विद्यालयों में चरणबद्ध तरीके से ब्रॉडबैंड कनेक्टिविटी उपलब्ध कराने पर काम किया जा रहा है वहीं भारत भाषा पुस्तक योजना के तहत 22 भारतीय भाषाओं में डिजिटल प्रारूप में शैक्षिक सामग्री और पुस्तकें उपलब्ध कराने का लक्ष्य रखा गया है छठी कक्षा से ही व्यावसायिक विशेषज्ञों के माध्यम से विद्यार्थियों को विभिन्न व्यवसायों और कौशल क्षेत्रों की जानकारी दी जा रही है उच्च शिक्षा संस्थानों को बहुविषय बनाने पर जोर दिया जा रहा है 125 से अधिक उच्च शिक्षण संस्थानों में 800 से ज्यादा ऑनलाइन कार्यक्रम चलाए जा रहे हैं एनईपी 2020 ने रोजगार क्षमता उद्यमिता और कौशल विकास तथा व्यावसायिक शिक्षा को उच्च शिक्षा से जोड़ने की परिकल्पना की गई है समाचार कक्ष से सालेहा गाजी
0: अरब मौसम राज्य में आवता 2-3 दिन कछे कछे आंधी बारिश रा आसार है मौसम विभाग काल अर 15 अक्टूबर ने 16 जिला माए बरसात रो येलो अलर्ट जारी कीनो है इन बीच राज्य माए पुआरो उतरण रो सिलसिलो शुरू है क्यों है 10 जिला माए कम से कम तापमान 20 डिग्री सेल्सियस नीचे उतर गयो है जिनू रात्रि बगत अर तड़के हल्की ठंड रो एहसास होने लग गयो है हालांकि दिन री बगत घनखर थोड़ा हाल ही थोड़ी गर्मी रो असर है इन बीच राज्य में कई थोड़ा आज आंधी बारिश